કે લેવાના કુછ ટેમ ઈસાઈ મિશનરી સ્કૂલમાં દાખિલો લ્યો છો, વાકો નામ બિરસા ડેવિડ ભી રખ્યો ગયો છો. સ્કૂલ કા દનામહી વાન મહેસૂસ કર્યો કે મિશનરી ઓર બ્રિટિશ વ્યવસ્થા આદિવાસીયા કી સંસ્કૃતિ ભાષા ઓર વાકી પારંપરિક અધિકાર કતાય નષ્ટ કરી છે, તભી વાન મિશનરી સ્કૂલ છોડ દ્યો ઓર અપની સંસ્કૃતિ કી રક્ષા કો સંકલ્પ લ્યો છો બણ્યો. બિરસા મુંડાજી ન આદિવાસીયા કતાય એકેશ્વરવાદ કી સીખ દી, સામાજિક બુરાયા કો અંત ભી કર્યો. ધરતી આબા બિરસા મુંડા કો જીવન આપણ કતાય યોઈ સિખાવે છે કે જબ વાત અપની સંસ્કૃતિ અસ્મિતા ઓર અધિકાર કી હો તો ભલાય સંસાધનો કી કમી હો જાવ, પણ આપણા જો હોસલા છે વો ડગમગાણી ન છાય છે બણ્યા.